શ્રોતાગણો, ચોખ્ખું લોકગીત અમારા ભુન્યો તાવડો ધીમો પડ જાય રે, મમતા સિંગરી આવાજ આમેથી. ઓર આપ સબ જાણો કે પહેલા રા જમાનામાં ગાંવરી બાઈસા પનઘટ સુ મટકી ભર કે લાવતી ઓર રાસ્તા ભર લોકગીત ગુંજતા. આજ ભલે સમય બદલ ગયો હો પણ ઓ ગીત આજ ભી મન મેં સુકુન દેવે હેસા.

0: આભાર મોસમે બી દેખો ફેર વીરો હોય તો દેખો આપણે ધ્યાન રાખણો હોય જેના તાવડો પડે વંધાણ બી જે બી પશુ હોય એના વ્યવસ્થિત જગ્યા બાંધવું હોય ઓર જે સરકાર દ્વારા યોજના ચલાઈ જઈ રહી હે મંગલા પશુ બીમા યોજના અંડો બી આપને લાભ લેણો હૈસા ઓર દેખો કાર્યક્રમ મેં આગે બઢા ઓર હુણા એક રાજસ્થાની લોકગીત
1: હા સર.

0: કિસાન ભાયાને મનભાવન રાજસ્થાની ગીત હુણાયું સા. અભે કિસાન ભાયાને મોસમ સંબંધી જાણકારી કરાવવા મોસમ વિજ્ઞાન વિભાગ જયપુર પ્રાપ્ત સૂચના રે આધાર પે આવા વાલા દના મહિને હલકી વર્ષા ઓર હલકા બાદલ રહેવાની સંભાવના હે. હવારે જો ગતિ હે વા 14-25 કિલોમીટર પ્રતિ ઘંટા રે વેગ દક્ષિણ પશ્ચિમ ચાલેગા ઓર અધિકતમ જો તાપમાન હે વો 33 ડિગ્રી સેલ્સિયસ ઓર ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેગા. વંડે લારે લારે સાપેક્ષ જો આર્દ્રતા હે વા 50-65 ઓર ન્યૂનતમ આર્દ્રતા 16-24% રહેવાની સંભાવના હે સર.
1: બિલકુલ કિસાન ભાઈ, ઓર દેખો સામાન્ય ફસલ ની વાત કરા તો ખરીફ ની બુઆઈ વખતે વિશ્વસનીય સ્ત્રોત મેં આપે દેખા કે મક્કા હે, મૂંગફલી હૈ ઓર દાલાર જો ઉન્નત બીજ હે ઉનકી વ્યવસ્થા કરની હૈ તાકી માનસૂન રે આતા હી આપી કહીએ કે જલ્દી બુઆઈ કર સકા. ગોબર રો ખાદ અચ્છી તરહ ખેતા મેં ભી મિલ સકા સા. જેટા હરી ખાદ રી વાત કરા તો હરી ખાદ મેં બોઈ સનઈ ઓર ઢેચા જો હે ફસલ ને 50% પુષ્પન અવસ્થા પે જુતાઈ કરની હૈ ઓર અચ્છી તરહ ખેત મેં મિલાની હૈ.
0: મૂંગ રી ફસલ રી વાત કરા તો મૂંગ રી ફસલ મેં ઇને પીત શીરા મોજેક રોગ રે રોકથામ રે વાસ્તે ડાય મિથોએટ 30 EC 1 મિલીલીટર પ્રતિ લીટર પાણીમાં ગોલ વણાણો હે ઓર છિડકાવ કરનો હે ઓર 92 યો જો સમય હે યો ટમાટર રી પોધ વણાવારે વાસ્તે ભી ઉપયુક્ત હે. તો અંડે વાસ્તે ટમાટર રા બીજાને થાઇરમ રા 2-2.5 ગ્રામ પ્રતિ કિલોગ્રામ રી દર રે ઉપચાર રે બાદ મેં પોષાલા મેં ને બુવાઈ કરની હે.
1: બિલકુલ કિસાન ભાઈ, ઓર દેખો કે કપાસ રી જો નિરઈ ગુડાઈ વાવણી સમય કર લેણી હે. મૂંગફલી રી વાત કરા તો દેખો સિંચિત મૂંગફલી મેં બુવાઈ રો ઉપયુક્ત સમય જૂન માં રે પ્રથમ સપ્તાહ મેં ઓર દૂસરા સપ્તાહ તક હે જો આપને કીધો હે. ઓર આપી દેખા કે મિટ્ટી રે જાંચ આધાર પર અંતિમ જુતાઈ મેં આપી પહેલે પ્રતિ હેક્ટર 250 કિલોગ્રામ જિપ્સમ મિલાણો હોય ઓર બુવાઈ રી સમય પ્રતિ હેક્ટર 375 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ વ 35 કિલો યુરિયા ભી ઉલનો હે સા.
0: બિલકુલ સા. બાગાન રી જો ફલ રે વાત કરા તો જો ફલ હે વણાને આપણે નયા નયા બાગ લગાવવા રે વાસ્તે ગડ્ડા રી ખુદાઈ કરીને વણાને ખુલ્લો છોડ દેણો હે તાકી હાનિકારક જો ભી કીટ હે રોગાણું હે ખરપતવાર રા બીજ હે વે નષ્ટ વે જાવે. ઓર દુગ્ધ ઉત્પાદન પશુપાલન રી જટે વાત કરા તો પશુઆ મહિને દુગ્ધ ઉત્પાદન બઢાવવા રે વાસ્તે દુધારું જો ભી પશુ હે વણાને સંતુલિત આહાર દેણો હે. વણારી સાફ સફાઈ રો ભી ધ્યાન રાખણો હે ઓર પશુઆરી સ્વચ્છતા રો ભી પૂરો ધ્યાન રાખણો.
1: બિલકુલ કિસાન ભાઈ, તો દેખો યા તો આપી દીધી મોસમ રી જાણકારી, સામાન્ય ફસલ ઓર પશુપાલન સંબંધી જાણકારી. ઓર દેખો કાર્યક્રમ મેં આગે બઢા ઓર હોણા યો રાજસ્થાની લોકગીત.

0: ભાઈ કિસાન ભાઈયાને મનભાવન રાજસ્થાની ગીત હુણાયો સા કાર્યક્રમને આગે બઢાવવા ઓર કિસાન ભાઈયારે વાસ્તે આપા હરદમ નવી નવી યોજના લઈને આવવા સા ઓર અણા યોજના લાવવાનો ઉદ્દેશ્ય ભી યોઈસ વેવે કે કિસાન ભાઈયાને અણારી જાણકારી વેવે ઓર કિસાન ભાઈ જાદા જ્યાદા લાભ લેવે તો આજ કિસાન ભાઈયારે વાસ્તે લઈને આયા હા રાષ્ટ્રીય બાંસ મિશન યોજના. યા યોજના ભારત સરકારની એક બહુ મહત્વપૂર્ણ યોજના હે. ઝંડો ઉદ્દેશ્ય બાંસની ખેતીને બઢાવો દેણો તાકી કિસાન ભાઈયારી આય ભી બઢે ઓર બાંસ આધારિત જો ભી ઉદ્યોગ હે વણારો ભી વિકાસ વ્યવસાય.
1: બિલકુલ કિસાન ભાઈ, દેખો કે ભારત મેં બાંસ ને આપી હરો સોનો ભી કહી શકાં, ક્યુંકી અંડો ઉપયોગ બહોત પ્રકારે કાર્ય મેં કિયો જાય. જેમાં આપી દેખા નિર્માણ કાર્ય હે, ફર્નિચર હે, હસ્તશિલ્પ હે, કાગજ ઉદ્યોગ હે, કૃષિ ઉપકરણ હે ઓર પર્યાવરણ સંરક્ષણ મેં વ્યાપક રૂપ આપી દેખા કે બાંસ રી જો મહત્તા હે વો અતિ યોગદાનપૂર્વક હે ઓર આપી દેખા કે બાંસ એક તેજ્યું બઢવા વાલો પૌધો હે જો કમ પાણી મેં કમ દેખભાલ મેં ભી અચ્છી પેદાવાર દેવે હે. સા
0: રાષ્ટ્રીય બાંસ મિશન રો મુખ્ય ઉદ્દેશ્ય યુ હે કે કિસાન ભાઈ બાંસ રી ખેતી રે વાસ્તે વણાને પ્રોત્સાહિત કરનો હે, ગુણવત્તા યુક્ત પૌધાને ઉપલબ્ધ કરાણો, નર્સરી વિકાસને બઢાવો દેણો ઓર બાંસ આધારિત ઉદ્યમને સમર્થન પ્રદાન કરનો હે ઓર અણી યોજના રે અંતર્ગત કિસાન ભાઈને પૌધારોપણ, પ્રશિક્ષણ, તકનીકી માર્ગદર્શન ઓર વિપણન સુવિધા મેં ભી સહાયતા મિલેગા સા.
1: બિલકુલ કિસાન ભાઈ, ઓર દેખો કે બાંસ ની ખેતી દેખો આપી પશુપાલન લારે ભી કર સકા, ખેતીવાડી કર્યા વણા લારે ભી આપી કર સકા ઓર યો કરવું આપણે કઈ વેગા કે જો અતિરિક્ત આય હે વા આપણે મિલેગા. એક બાર આપ બાંસ લગી દો તો કઈ વર્ષો તક મંડો ઉત્પાદન મિલતો રહેવે. જણો આપી દેખા કે કિસાન ભાઈ રી જો આય હે વા સ્થિર બની રહે અને અલાવા બાંસ આધારિત જે ઉદ્યોગ હે વે આપ કર સકો, જી સ્તર ચટાઈ બનાવવાનો હે, ટોકરિયા બનાવવાનું હે, તો યો જો કામ હે યો લાલ લારે પશુપાલન લારે ભી આપ કર સકો તો અણો કઈ રોજગાર નયા અવસર ભી આપને મિલ પાયેગા.
0: રાષ્ટ્રીય બાંસ મિશન જો હે વો પર્યાવરણ સંરક્ષણ મેં ભી બહુ થી જ્યાદા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે, ક્યુંકિ બાંસ મિટ્ટી રે કટાવને રોકે હે, કાર્બન ડાયોક્સાઇડને અવશોષિત કરે હે, હરિત આવરણ બઢાવવા મેં ભી સહાયતા કરે હે અને વાસ્તે યો જો બાંસ હે યો જલવાયુ પરિવર્તન રી જતરી ભી ચુનૌતિયા હે અંડે નિપટવાને ભી બહુ થી ઉપયોગી હે સા.
1: બિલકુલ, ઓર દેખો બાંસ જો ખેતી યા એક સામાન્ય વ્યક્તિ પર નિર્ભર નહીં હે, અણમે દેખો કે આપણે ઘર પરિવાર સદસ્ય વે લાગ શકે ઓર દેખો ઘર રી જો આર્થિક સ્થિતિ વણવે સુધાર મેં કામ કરે તો આપી દેખા કે અણી મિશન મેં જો કિસાન હે, સ્વયં સહાયતા સમૂહ હે, ઉદ્યમી હે, હસ્તશિલ્પ હે, કારીગર હે, આર્થિક રૂપ જે ભી સશક્ત બનવા વાતે કામ કર શકે અને મેં દેખો કે જો કિસાન ભાઈરી જો ગ્રામીણ અર્થવ્યવસ્થા વા ભી મજબૂત થયેગા ઓર દેખો કિસાન સ્વયં એક આત્મનિર્ભર ભી ફેસ પાયેગા સર.
0: રાષ્ટ્રીય બાંસ મિશન કિસાન ભાઈયારી આય બઢાવવાને, રોજગાર સર્જન કરવા મેં, પર્યાવરણ સંરક્ષણને બઢાવો દેવા મેં યા બહુ થી મહત્વપૂર્ણ યોજના હે. અગર જાદો જ્યાદા કિસાન ભાઈ અણી યોજનારો લાભ ઉઠાયેગા તો યા ગ્રામીણ વિકાસ ઓર સતત આર્થિક પ્રગતિ મેં મહત્વપૂર્ણ યોગદાન દઈ શકેગા. તો કિસાન ભાઈને ખેતીવાડી ભી કર્યા હે, કિસાન ભાઈ રોકડા ભી વૈર્યા હે, પશુપાલન ભી કર્યા હે, તો કિસાન ભાઈને બાંસની ખેતી ભી કરણી છાવે, જણું વણાને 2 રૂપિયાનો ફાયદો ઓર ભી જ્યાદા વેવે ઓર અગર આમદની જ્યાદા વેગા તો કિસાન ભાઈ રે ચારી મેર ખુશિયા ખુશિયા વેગા, ક્યુની કિસાન ભાઈ રી ખુશિયાને ઓર ભી દુગુની કરા ઓર હુણાવા પ્યારો સો રાજસ્થાની ગીત.
1: બિલકુલ હુણાવશા.

0: તો રામાભાઈ કિસાન ભાઈને પ્યારો સો રાજસ્થાની ગીત હુણાયો સા કિસાન ભાઈ વાસ્તે અભે આપા લઈને આયા હા કે અલગ અલગ દન આપા અલગ અલગ દિવસ રી જાણકારી કરાવા તો આજ કિસાન ભાઈને જાણકારી કરાઈ રહ્યા કે યૌન હિંસા રે ઉન્મૂલન રે વાસ્તે આંતરરાષ્ટ્રીય દિવસ ઓર યો યૌન હિંસા માનવ અધિકાર રા ગંભીર ઉલ્લંઘન હે યો ન કેવલ કણી વ્યક્તિ દી શારીરિક સુરક્ષાને પ્રભાવિત કરે બલ્કે વંડે આત્મસન્માન માનસિક સ્વાસ્થ્ય ઓર સામાજિક જીવન પે ભી ગહેરો પ્રભાવ ડાલે હે મહિલા બચ્ચા ઓર કમજોર વર્ગા રા જો લોગ હે અક્સર અણી પ્રકારની હિંસા રા શિકાર વેવેસા
1: બિલકુલ કિસાન ભાઈ ઓર દેખો કી પ્રત્યેક વર્ષ 19 જૂન યાની આજ દન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જો યૌન હિંસા ઉન્મૂલ વાતે એક આંતરરાષ્ટ્રીય દિવસ મનાયો ગયો અણંડો દિવસ ઉદ્દેશ્ય કે સંઘર્ષ યુદ્ધ ઓર અન્ય પરિસ્થિતિમાં વ્યવહારી યૌન હિંસા પ્રત્યે લોકોને જાગૃત કરનો પીડિત જે ભી વ્યક્તિ વણારે અધિકારી રક્ષા કરની ઓર સમાજમાં અપરાધ રે વિરુદ્ધ એકજૂટ કરનો હે સા
0: યૌન હિંસા કેવલ શારીરિક નુકસાને નહીં પહોંચાવે બલ્કે પીડિત રે મનમે ભય અસુરક્ષા ઓર અવસાદ જેસી સમસ્યા ભી ઉત્પન્ન કરે હે અણી વાસ્તે અણી સમસ્યા રા સમાધાન કેવલ કાનૂન જ નહીં બલ્કે સામાજિક જાગૃતતા ઓર સકારાત્મક સોચું સંભવ હે સા
1: બિલકુલ કિસાન ભાઈ ઓર દેખો અણી દિવસ માધ્યમ લોકોને સંદેશ દિયો જાય કે મહિલા બચ્ચાને સમાન કરનું હે પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય હે કે હરને જો સન્માન મહત્વ દેણો હે ઓર પરિવાર વિદ્યાલય સમાજમાં મિલને અસો વાતાવરણ નિર્માણ કરનો જેનું સભી લોક સુરક્ષિત રહી શકે આજ યુગમાં આપી દેખા કે બચ્ચા વિદ્યાલય દેખો સમાજ દેખો પરિવાર કણે ભી ક્ષેત્રમાં દેખો તો અસહજ ઓર અસુરક્ષિત મહેસૂસ કરે તો વંડે નિદાન વાતે દેખો કે યો જો ઉન્મૂલન હે આંતરરાષ્ટ્રીય યૌન હિંસા ઉન્મૂલન જો દેખો મનાયો જાવે સા
0: સરકાર દ્વારા ભી મહિલા ઓર બચ્ચારી સુરક્ષા ને વાસ્તે અલગ અલગ કાનૂન ઓર હેલ્પલાઇન સેવા જો હે વા સંચાલિત કી જઈ રહી હે લારે લારે શિક્ષા ઓર જાગૃતતા કાર્યક્રમ રે માધ્યમો લોગાને વણારે અધિકાર ઓર કર્તવ્ય રે પ્રતિ ભી સચેત કિયો જઈ રહ્યો હે ઓર શિક્ષિત અગર મહિલા ભી અગર શિક્ષિત વેગા ટાબર ભી શિક્ષિત વેગા ઓર આજ રા યુવા ભી શિક્ષિત વેગા તો વે વણારે લારે વેવા વાલો કણી ભી તરીકા રો જો અપરાધ હે વંડે પ્રતિ આવાજ ઉઠાઈ શકેગા ઓર લારે લારે વણાને અગર શિક્ષિત વેગા તો અધિકાર ઓર કર્તવ્ય રે જાણકારી ભી વેગા ઓર વે સચેત ભી વણેગા સર
1: બિલકુલ કિસાન ભાઈ ઓર દેખો કે ઘણી ભી દિવસે મનાવારી સાર્થકતા જદી હે કે વણી આપી તરુઆ તન મન ધનુ વણે નિભાવવા તો દેખો આજ અણી દિવસ મેં સંકલ્પ લા કે આપી ઘણી ભી પ્રકારે જો યૌન હિંસા વિને સહન નહીં કરાંગા પીડિતા રો સમર્થન કરાંગા ઓર સમાજ મેં સન્માન સમાનતા ઓર સુરક્ષારી ભાવનાને ભી બઢાવવા દાંગા સા
0: યૌન હિંસા મુક્ત સમાજ રો નિર્માણ આપણે સબરી સામૂહિક જિમ્મેદારી હે ઓર અણીને આપા જાગૃતતા શિક્ષા સંવેદનશીલતા ઓર કાનૂન રો પાલન કરન આપા એક સુરક્ષિત ઓર સન્માનજનક સમાજનું નિર્માણ કરી શકા તો આપણે યો ધ્યાન રાખવું હે આપણે પ્રત્યે અગર ઘણી ભી તરીકારો કોઈ અપરાધ વેરો હે તો આપણે ખુલન કહેણો હે ઓર અંડે આપણે જાગૃત વેણો હે કાનૂન જો ભી હે વણારે બારામાં આપણે સમજ પેદા કરની હે સંવેદનશીલ વેણો ઓર શિક્ષિત વેણો હે સા
1: બિલકુલ કિસાન ભાઈ દેખો કાર્યક્રમ મેં દેખો વાતચીત ચાલતી રહેગા ઓર દેખો ચાલતા ચાલતા હોણા યો રાજસ્થાની લોકગીત

0: તો રમાભાઈ ઘણો હિ પ્યારો સો રાજસ્થાની ગીત કિસાનભાઈ અને હુણાયો સા નરી હરી જાણકારી ભી કરે અબે ઘડી રી તરફ નાલા તો કાર્યક્રમો વિદારો ટેમ વે ગયો હે તો ચાલા સા જય જવાન
1: જય કિસાન।